0: કહેલે પ્રધાનમંત્રી। 19 નંબર રોજગાર મેલાથી 51 હજારનો અટકા નવનિયુક્તકુ દેલે નિયુક્તિપત્ર। રાજ્યર આઇન શૃંખલા પરિસ્થિતિ આ શિલ્પાયન પ્રસંગકે નેકરી સમીક્ષા કલે મુખ્યમંત્રી। ઇબોલા ભાઇરસર સંભાવ્ય સંક્રમણ પ્રતિરોધ આ પ્રસ્તુતિ બાબદે સમીક્ષા કલે સ્વાસ્થ્યમંત્રી। આઉર ગ્રીષ્મ પ્રભાવ ઓ શ્રદ્ધાલુમાનકર ભીડકે નજરથી રખીકરી આયબા કાલનુ સ્થગિત રહેવા પુરી શ્રીમંદિર રત્નભંડારર ગંતિમંતી। આજિર આંચલિક ખબર ઇનુ શેષ હેલા। જુફા
1: ଶୁଣୁଥିଲେ ସମ୍ବଲପୁରୀ ଆଞ୍ଚଳିକ ସମ୍ବାଦ। ଶ୍ରୋତାବନ୍ଧୁ ଆପଣମାନେ କାର୍ଯ୍ୟକ୍ରମ ଶୁଣୁଛନ୍ତି ଆକାଶବାଣୀ ସମ୍ବଲପୁର କେନ୍ଦ୍ରରୁ।